0: 당아 지밀린 찬나가 주영 찌른젤 다디모시
1: 톤길 페이지 근제 싸발라 아덴지 야툰 근제 망샤인
2: 함께 뵌 바레린 디젠보자인
3: 디젠보자리린 강중제 생흐동인 강중제롱
4: 자송세비 상가단지 천안비 근캄정 최체 디터 총은 정록년 튼캉 워크에 롱튼지 강중셰랑 렌선의 년부터 안양탁반이 트지시시 나이나 논전바다지라 희인 다른 거 렌선한테나 잔치 오르 마피 등제비 도랑지 데모게나 라지스 거리요 다 장자 자차가 쇼등 오마 레노시에 코노고 조타이나 축고 다니니나 마소케나 치침치나 축고 그 워테이나 축고 챵퍼장게나 톤지 마즈이나 다 지금 쇼디에 대한스 그이나 아데 클럭 지그네이나 톤체리 코노고 데모가 아니 땅스가 치고가 잔차가 오르 마피에 총지나요 디낭치가 저리 잔치 오르 마피 데나 동인이 간다시그리 지가 네원난도 처모즈리 데나 시슈가 셔총에노 처모즈리 잔차가 오르게 만핀데 나 체리게 요가 나라 숙병이 되니다 마치 지론지 아단시는 그 근로 이나 아 잔치 오르게 만피그 굳이 간즘바 오추 로마이 아 자신년 캐나비 다타 렌센들 연계오나 렌센이 군지 와스 마십대년다 쇼네이나 마치 오추 로마이나 렌센도 단신나 앙이스나 카베셰 빙고스 야 근근성
5: 근근성 주보 초데모
4: 데모 대란치 송은나 장로년 탱가 워케 롱탱가 간조 셀랑 렌츠나 특다 잡초리 노 가른지시네 초 존재나 바이 건그래
5: 아 바이 젠자
4: 바이 젠자 젠자 건이
5: 젠자 그치
4: 아 레레레 럽친다 때 점이뇨
5: 소년들이 아 초 머리 럽친
4: 남고도
5: 그치 거 틀로
4: 지금 급식 거 틀로 초 머리 럽친다 네 럽다 젠자 럽다 채무 타시는 거 지금 이제 야크가 존스파이나 주고 너무이나 지라타 마테네
5: 나 숑고 지크근데 리시파란데 지숑글로 마뇨 달로타나 고바탄 당한데 총원의 공수는 리칼이자 대신에 베이징에 손들 타산데라 되니 단데 상하이라 손이
4: 어디 길이라 넘는 리칼이 우리야 리카 손으로 쳐들 지가 베이가 군데 있나 마
5: 근데 자치위시는데 치의 관리 더라 단데 인销 策划
4: 어디 돈지 시작총라 디 진구 리카 디코터리즈 뭐 다초 시르는가 파일라고이 잔잔데니 이나 지가 오르카 마피지 넘어가나 pili jugungun na namzga samdi.
5: Tangi pili nuga jen salakashin na nganjitong zhugluwa lasa sonu mo. Lasa son eze khidzi kongsiz kumangdi.
4: Shali,
5: riri di nani shali nir. Da lasa son eta tizan tazi piha man pili u mo.
4: Lasa ni man pili u no?
5: O riri. Tuton di man pili kuchu da yantzari. Aman ta shi u mungu mo. Zila kala chima shi gishinga. Arangi sanang na ta shi chibuzri. Da songula tandi tanga pi shi gaga. Tāngi pēlā kāla shīgā yā nyāshik tāngsīyā.
4: Nishtōng zhīg lō, lāsā sōngi tā rāngā shāwālī wūnō kōrīm chūni tā rāngā shōlī sāw kōngsī tā gātā pēlī gā wūkā mō, tā sūwā mā pēlī tāngsā mō. Pēndē ārī gā mā zī wūkā mō nā, ā mēngā dā bīr tāngs tāni dā tāngs gā lī wūnō gā pēndā tāmchē pō, nā mā pēlī sā gā wūkā mō, tā
5: Luo nga
4: de tang.
5: Tejni tang nga konsiti nga go vata mo. Vata nga ni tu pele juti sana tamu ma yong si. Tang nga shi gaga gaga la. Nito nga gilwa tang nga de jasa ne rukha zon mo. Jambu zon. Ta khala ma pishi ga lo beka zi. Khala gaga. Ta nga niya kana zon ne. Tomi sambu cha ga pa ye. Ta zon tene ta zi manzuk chu zu ma ga zi. Haran chin zang na zi pele da la. Nga niya te jung ni. Gala gaga. Lina la doka. Tā kāndu wā gīgān tsā gā sōng, bēndē chēn nā, ā mān tsā tā tsā mā chē tīgān chūk bōn nā, ā mān tsā kāng kāng jīg nā shā nē, ā mān tsā kāng kāng jīg nā ngū jī tsā mā gā hōng wā, dē nū, tā tī tsā mā lō wā ngā jōng sē.
4: Shō lī gu nū gā gōrm tō nē, ā mān bēndē nyām jīg, tā nē nā chē tā lō khōng tō mā sāmbū chā gā chōng yī lā. Ani nde song ma pin de chili gu nde thob jong yi
5: to mi sam pra ga pai ni de ne pa chen a da wa chi na za de si da wa chi de jin ta la sa song da la sa ne ze pe li nu mang ga ta la ga ze de chu an chu zang yi xue yuan zan de chu na de a la de ge ga la mang ga ta de chu ke song chi a man sa la mang ge shong ge a man ge ge pe li ni na chi han chu ku na de zma jong de ya
4: a ren ge pin de na chi ge zhuan nan da shong yi de li nan do li ngamjiga lhasa ina chukka lagom thomoga thongi ina chukka ojong sachani ina chiga thobjongdo hangan namo zei tangza mo di jinda shara payla lagonara
5: nishton thamba gulwa tanga gankhaza tanga yuwa bala ta amachikura lhasa ne detana lamanyanga ta ya payo yungne payo yung di jiga

0: jiwa dawaan di shenug kachanga chikta argatang changchung nyibdan wjil argatang changchung xamzhi xam argatang changchung xamnga chi argatang changchung wjagni tig argatang changchung xamjil tigjire ninang chin thoi kachang argatang changchung wjagni tigra chi gamawi kachang argatang changchung nyibdan wjil langji ge jigti thokre na argatang changchung xamtig tigre chuni dajik shandam gerkin namba ge Tērāng gā rānsī āng tā gā jāxī gā pā tāptīn gērmīn dēv sēn nū gā kātāng gā chikhtā. Ndarjī gā sāndam gērgī nāmbā gā Tērāng gā rānsī āng tā gā jāxī gā pā tāptīn gērmīn dēv sēn nū gā kātāng gā nār gā Ārgātāng tāng chōng wā vijāxam tī Ārgātāng tāng chōng wā vijāxī ārgā Ārgātāng tāng chōng wā nībdān ār ngā Ārgātāng tāng chōng wā xam ngā tī Ārgātāng tāng chōng wā xam jī lā gā nīb chē rī Ya, shandam gergi nambak tsuwi dhaya tangi Terang thabtin germin di karmar gaadik tergi jignan doku me nama na Ya, thabtin germin ka karmar da yangchir jignan doku na Argatang changchung vzhagsam tig Argatang changchung vzhagni arga Argatang changchung xamjil agni Argatang changchung xamnga tig Argatang changchung nyibdan ar nga chiri Daga chin toyi kaatang argatang changchung vzhagsam tigra Chi gamawi kaatang argatang changchung nyibdan ar nga nyi vlangji ga Jigti tokore na argatang changchung xamjil argari
1: Xisbi gangtang zangwu linchungbi pami ji xibzig nore Xirub za ji gamar jirinchigbi xunrub ji xlorbub koma
2: ᱡᱟᱥᱤᱞ ᱥᱮᱠᱟ ᱚᱢᱟᱨᱤ ᱛᱷᱚᱢᱵᱤ ᱧᱟᱢᱪᱤᱞ ᱡᱮᱢ ᱡᱮᱢᱨᱟ ᱥᱮᱨᱯᱩ ᱛᱷᱚᱢᱪᱤᱱ ᱫᱟᱨᱤ ᱪᱤᱜᱤᱡᱤᱱ ᱛᱟ ᱥᱟᱝᱵᱤ ᱯᱟᱨᱠᱞ ᱡᱟ ᱨᱟᱝ ᱛᱟᱝ ᱟᱥᱱᱟᱢᱯᱩ
3: ᱛᱷᱚᱢᱪᱤᱱ ᱫᱟᱨᱟ
4: ᱭᱟ ᱛᱩᱯᱩ ᱱᱟᱢᱵᱟ ᱛᱷᱟᱢᱫᱱᱤ ᱭᱟᱝ ᱱᱟᱢ ᱞᱟᱢᱵᱮᱱ ᱛᱟᱝ ᱯᱷᱟᱢᱩ ᱨᱚᱢᱟ ᱞᱚᱡᱚᱝ ᱡᱤᱜᱵᱟ ᱥᱩᱠ ᱪᱷᱟᱛᱩᱱ ᱥᱤᱯᱤ ᱡᱮᱠᱨ ᱪᱷᱩᱢᱤ ᱛᱟ ᱪᱷᱩᱝ ᱥᱮᱨ ᱜᱩᱱᱩᱱᱫᱮ ᱪᱟᱴᱤ ᱥᱤᱭᱚᱞ ᱪᱮᱪᱤᱜ ᱛᱷᱤᱱᱫᱤᱱ ᱛᱟᱝ ᱪᱷᱟᱢᱵᱤ ᱢᱚᱱᱫᱮᱱ ᱥᱮ
5: Ayo, kisah. Terang tan tak jumat. Ya, ya, tan nal thundi naji kamu in nal macam hongo kusuin. Tak serta ikut negara. Asti, kaya moni gangkor asti kui. Asti. Kayu monyo gan kurasi Asti
6: 喂, 你好, 取一下你的快递 哦, 你有两个口 啊, 人把在这个洞 但人把在这个洞的门 我说话不跟你这个洞 哎呀, 我说话不是这个就还不在这个洞 哦, 阿布 아부! 아부!
5: 에? 제가 코라시, 야 코라시
6: 아부! 아, 아부지?
5: 아, 아부 두고 야, 세크 메디다 먹히느라 나 따로 아부지가 졸라 촌 메세코느라 야, 아쿠에티 쿠에바
6: 호호, 인디다 아우 세르고 저래라 아부 말 아우, 또 쳐주기니
5: 너 쳐서 세기 날 요사도 내 오는 줄 알았어.
6: 네 누나 누가 쳐트면 네 누가 저를 도모.
5: 치치세 그. 네 누나 쇼 네 어떻게면 네 누가 도모.
6: 나도 쇼 당당도 못 잡자이 뭔데 그래.
5: 또 쉘 키네 알아. 다른 날 맨이 나빠라 욕서 고노.
6: 또 쳐서 근데 날 맨이 나빠도고.
5: 와라 네 쳐서 근데 나 뜨가 맨이 나빠라 욕서 고노.
6: 어, 또 무슨 쇼 거 그거.
5: 쇼가라 다 우리 그냥 됐다. 에이. 저기 지리 다 쳤던 말라 머치 가서 그래. 과라.
6: 자라서 아이나. 오레 디낭가 지금니 처마 샤무서고 누디레
5: 아라 레콘 디낭나타 샤무세네 샤무즈다 코트가 메카드라
6: 어 요크 누구무즈그레
5: 아 누구무즈그라 오타엔다타 카르츠가 야마 샤무도 코랑 아치 코콤 롱아카라 샤무카 요크라 치코셔루즈 게지가 쳐르송스
6: 어 야 아부 오 마레 야타 야타 쳐서고 야 데무키
5: Тэ таврку квети нанд. Гаян сузга чиг тави тамши хоки. Чай касы го натара. Ната намзглан гмын чиг го.
7: Чызга намнан гмын чиг го се.
5: Хэ, ай ине.